છે. યેશુ કી ઉપસ્થિતિ હમ જીવનમાં અનુભવ કરી શકશું. કે તપાઈ પૂરું હોય છે કે તપાઈને પરમેશ્વરલાઈ વાસ્તવિક ર વ્યક્તિગત રૂપમાં ચિન્હ સકુંશ. અને કે તપાઈલાઈ થાય છે કે પરમેશ્વરને તપાઈકા સમય પાપનું ચિન્હ દેવું ભાઈ પૂછો અને સકારાત્મક આશ્વાસન મળી શકું છું.